0: લાઈવ ભરી ઓન એર એપ માં અને સ્માર્ટ સ્પીકર માં બંધ હોસ પ્લે બીએફબીએસ યુ બીએફબીએસ ગોખા રેડિયો હો રેડિયો ગોખા રેડિયો હો
1: પોખરાબાટ મેગદીકો બેની હોંદે મસ્તાંગ જોડને સડક બાડી પૈરોલી અવરુદ્ધ ભાયપછી પોખરા જમસમ હવાઈ યાત્રાકો ચાપ બઢેકો છ તારા ર સમિટ એરકા ટ્વિન ટ્વિનટર વિમાનલે પોખરા જમસમ ઉડાન ભર્દે આયા છન દુબઈ કંપનીલે યસગી દૈનિક 5-5 ઉડાન ગર્દે આયકોમાં અહિલે 7-7 સમ્મ ઉડાન ગરેકા છન ઉડાન સંખ્યા કમ ભાયકા કારણ યાત્રાકો ચાપ થેગ્ન મુશ્કિલ પરેકો જમસમ વિમાનસ્થલકા પ્રમુખ વિશ્વનાથ શર્માલે જાણકારી દિનુભએકો છ પર્યટકીય યામસંગે 16 શ્રાદ્ધકા બેલા મુક્તિનાથ દર્શનસંગે કાગબેનીમાં પિતૃતર્પણ ગરેકો ભીડ પણ બઢેકો ઉહાંકો ભનાઇ છ પોખરા અંતરરાષ્ટ્રીય વિમાનસ્થલકા સૂચના અધિકારી વિનોદ સિંહ રાવતકા અનુસાર દિવસોકો બેલા જોમસમ વિમાનસ્થલમાં બઢી આવાહોરી ચલ્ને ભએકાલે અધિકાંશ ઉડાન મધ્યાહ્ન અઘિ નઈ હુને ગરેકો છ બર્ખાકો બેલા ગઈકો જેઠ 18 બંધ ભએકો પોખરા જોમસમ ઉડાન સેવા ગઈકો ભદો પહેલો સાતાદેખિ નિયમિત ભએકો હો ચાડપર્વમાં હુને અનલાઇન ઠગીબાટ સજગ રહેન પ્રહરીલે આગ્રહ ગરેકો છ નેપાલ પ્રહરીલે ચાડપર્વકો બેલા શંકાસ્પદ ગતિવિધિદેખિ તત્કાલ ખબર ગરીદિન આગ્રહ પણ ગરેકો છ નક્કલી ઓનલાઇન ઓફર ચિઠ્ઠા ઉપહાર નક્કલી લગાની ડિજિટલ વાલેટ ઠગી ર ઓટીપી તથા પાસવર્ડ ચોરી ગરને ફિશિંગબાટ સાવધાન રહેન પણ પ્રહરીલે સજગ ગરાએકો છ પ્રહરીલે આપતકાલીન અવસ્થામાં 100 નંબરમાં ફોન કરવા ભનેકો છ સૂચના દિને ગોપનીયતા કાયમ કરીને પ્રહરીલે જણાવેકો છ લામો સમય બહાર જાંદા ઘર ખાલી હોને જાણકારી સામાજિક સંજાલમાં નરાખ્ન પણ પ્રહરીલે સજગ કરાએકો છ ચાડ પર્વકો સુરક્ષાકા લાગી 50,000 ભંદા બઢી જનશક્તિ પરિચાલન ગરિએકો પ્રહરીલે જણાવેકો છ નેપાલી કાંગ્રેસકો મહાધિવેશન સ્થળ ખુલ્લા મંચ રાષ્ટ્રીય સભાગૃહ ર ભ્રિકોટી મંડપ ક્ષેત્ર પ્રચાર સામગ્રીલે ફર દેખિએકો છ કાંગ્રેસલે નિર્વાચન આચાર સંહિતામાં ઉમેદવારલાઈ ભડકિલો પ્રચાર પ્રસાર સામગ્રીમાં રોક લગાએ પણ આજ ભિત્તાભરી ર સડકભરી ઉમેદવારકા પર્ચા પમ્પ્લેટ ર બ્યાનર ટાંગીએકા છન ભોઈમાં પણ પ્રચાર સામગ્રી અસરલ છરિએકો છ વીરગંજકો નેશનલ મેડિકલ કોલેજકા આવાસીય ચિકિત્સકલે કોલેજમાં શાંતિપૂર્ણ ર મર્યાદિત વાતાવરણ નભએકો ગુનાસો કરેકા છન 24 દિનદેખિ આંદોલનરત 40 જના ચિકિત્સક શિક્ષા તથા ખેલકુદ મંત્રાલય પુગેર ગુનાસો કરેકા હુન કોલેજ વ્યવસ્થાપનબાટ વિદ્યાર્થીલાઈ અનાવશ્યક દબાવ દિઈએકો ર અધ્યયનકા લાગી આવશ્યક શૈક્ષિક વાતાવરણ નરહેકો ઉનીહરુકો આરોપ છ આવાસીય ચિકિત્સક વિશાલ ભટ્ટરાઈલે સરકારકો ધ્યાનાકર્ષણ ગરાઉનુ ભએકો છ છલફલમાં સહભાગી શિક્ષામંત્રીકા પ્રમુખ સલાહકાર શૈલેન્દ્ર ઝાલે સંબંધિત પક્ષકો ધ્યાનાકર્ષણ ગર્ને વચન દિનુભએકો છ યો વર્ષકો દશૈંકા લાગી મુસ્તાંગબાટ 13,000 ભેડા સ્યાંગ્રા બજાર પઠાઇને ભએકો છ યો સંખ્યા યસઅઘિકા દશૈંભંદા 5,000 કમ હો બાડી પહેરોકા કારણ મુલુકભર નઈ ચાડપર્વકો રૌનક ઘટેકો મુખ્ય ખપત હોને બજારસમ્મકો સડક સંજાલ અવરુદ્ધ ર હિમાલી ભેગમાં ભારી વર્ષાસંગે હિમપાતકા કારણ ગોઠબાટ બિક્રી ગર્ન સમસ્યા ભએકાલે યસઅઘિ જતિ ભેડા સ્યાંગ્રા બજાર પઠાઉન નસકિએકો કિસાન ર જ્ઞાન કેન્દ્રકો ભનાઇ છ પોહોર દશૈંમાં મુસ્તાંગબાટ 18,000 ભેડા સ્યાંગ્રા બજાર પઠાઇએકો થયો યસપાલી હાલસમ્મ 10,000 સ્વાસ્થ્ય પરીક્ષણ ગરેર પઠાઇએકો કૃષિ જ્ઞાન કેન્દ્ર મુસ્તાંગલે જણાવેકો છ હાલસમ્મ મુસ્તાંગી કિસાનલે 5,000 ડોલ્પાબાટ થપ 5,000 મુસ્તાંગ હુંદે બહારીએકો પણ કાર્યાલયલે જાણકારી દિએકો છ યસપાલી મુસ્તાંગબાટ 5,000 ડોલ્પાબાટ 5,000 ર કોરાળા નાકાબાટ 3,000 ભેડા ચ્યાંગ્રા નિકાસી હુને અનુમાન ગરિએકો કાર્યાલય પ્રમુખ ડાક્ટર લાલમણિ હરિયાલકો ભનાઇ છ પોહોર દશૈંમાં ભેડા ચ્યાંગ્રા બેચેર મુસ્તાંગી કિસાનલે 36 કરોડ કમાએકા થિએ કેહી સ્થાનીય તહલે વાર્ષિક બજેટમાં સમાવેશ નઈ નગરી ર નેપાલ સરકારકો સ્વીકૃતિ સમેત નલી નગર વિકાસ કોષબાટ આંતરિક ઋણ પરિચાલન ગરેકો રાષ્ટ્રીય પ્રાકૃતિક સ્રોત તથા વિત્ત આયોગલે જણાવેકો છ સંઘીય સંસદ રાષ્ટ્રીય સભામાં યહી અસોજ 12 પ્રસ્તુત ભએકો આયકો 8 વાર્ષિક પ્રતિવેદન 2083 અનુસાર ગઈકો આર્થિક વર્ષ 82-83માં 17 પાલિકાલે નગર વિકાસ કોષબાટ 33,87,00,000 રૂપિયાં બરાબર આંતરિક ઋણ પરિચાલન કરેકા હુન તીમધ્યે કતિપય સ્થાનીય તહલે વાર્ષિક બજેટમાં ઋણકો વ્યવસ્થા નગરેકો તથા કુનૈ પણ સ્થાનીય તહલે ઋણ પરિચાલનકા લાગિ નેપાલ સરકારકો સહમતિ નલિએકો આયોગલે જણાવેકો છ તાંજનિયાકો આરુસામાં જારી અંતર સંસદીય સંઘકો 153 મહાસભામાં નેપાલે પ્રસ્તુત ગરેકો જલવાયુ જન્ય વિપદ સંબંધી આપતકાલીન પ્રસ્તાવ દ્વિતીય બહુમત સહિત સ્વીકૃત ભએકો છ સભામુખ ડોલપ્રસાદ હરિયાલે પ્રસ્તુત ગરેકો પ્રસ્તાવ મહાસભાલે પારિત ગરેકો હો પ્રસ્તાવ પ્રસ્તુત ગર્દૈ સભામુખ હરિયાલે હિમાલયલાઈ માનવતાકો સાઝા સંપદા ર એશિયાકો વાટર ટાવરકો રૂપમાં ઉલ્લેખ गर्नुभएको थियो। उहाँले जलवायु परिवर्तनका कारण हिमालय, हिमनदी र हिमतालमा बढ्दै गएको जोखिमबारे चुनौती थपिएको बताउनु भएको थियो। अवस्थ खबर यति नै, नमस्कार।
0: यो BFBS गोर्खा रेडियो हो।